0: kirang ne khen de be thun
1: kirang ne sen de be dam
0: kang jong zhuo ling
1: kang jong zhuo ling
2: sen na bu suo pe jie han me ju zhe ni lu ju yu ren den be si jun ju zhe qi nam chang xi yin xing na wei gen de ga xi ge di ru su ge ba dan na me lo che dong sum jie kong ren ni pe to ba ga bu xie ba dui me han mo che xi chung yu de yu ren bie na Lamyo gyuze ki, ngwe zi taasum tunyele che ni, gyaji mongzo ki kelin top yu jing, kangchong sadro gyun zin tang tarbi chung yu. Tiringi kangchong zhulin li chen nang, diulung banten wanju la tang zhulin xu ba. Sui gyun gyuze ki sun shu piyo ra che ni, Lamyo gyun zin ki namba saba du gyur bie chi kubati shu yin.
3: Ok, banten wanju la, gong san.
4: Gong gam san gyan la.
3: Nganzu piyo ki Lamyo gyuze di ni, nganzu piyo miri ki kangchong sadro le. Talong chukye la zamji gyunzin che yore.
4: La zhen.
2: Ta yinne nganzu turab sabi nang li na, pyo ge lhamyo gyuze di gyunzin tang tarbi dongye te la chale kante na wuyo na.
4: La wang la, ta nge tu gyun samlo jatin che kogu tu tanda kong kye kap tang zhe yu ge tsemba ka ne, aja lhamyo doga gyuze di, ta ngwe meri ne shu sha ge, di zhen chi son zang, tong jien tang, ta na xin chi zub dun, ane mangwe wi gyab gyur, xeo zhen nang ge yore. Ta di namba tang chab ji du, ta rewa kar chugu yor kasi na ngui me rin ne shu xia si na tong chenpo jik na rikshum chi ya ji ma yin ba ngui yo su kar mang zogu cua ngui le ya xeb shu zhu ta ka na xe mang zogu cua ngui le xeb shu zhu ba dang cheb chi du yurab gu shu yun dan len du yun zin chi ya ta kye chenpo shi wari ba xe ma do yang ngui me rin ne shu xia re la ko tong chenpo shi bu che re kan zam rik xia di re cha bi na ha rin ne di kali kali sun po yin gi ne ko rin ne di jik ten zhe xam do kang rin ya su cha chen bi pang po shi wari ba ta tanda yin bai na aji lam me do ka ju zhe di 지금나 벼랑견 좀 나와려야 아지라면 되고 초바 갸디 계줄 하세요. 초바디 다신 버려. 디야 사르게베 중다 저거 말이. 그 사르게베 중디 임베는 미제제제제 더 내려 봐.
3: 뭐지자.
4: 중심계 민망보 예바 세션들이 미제제가 내려 봐. 아지라면 되고 초바 인도 초바 제제 나로로 용슈네 미니 슈즈유도 다 초바 갸디 계주세 미니 슈즈도 규제대단 저와 용경기 미 하자만 버려. 다 디인도 좀 봐. 디더비고 크류 지단 디더비고 사진지 좀 연도 마음보 균진 지단 거 태라. 냐만 안주 충도 겁는 신체 나네 나도 주야다 다가는 시지 라랭 주고 그 돈에 준지 해야 되다 배지 용음이도 다 가르도스나 에 징나 흉로다 라랭 송지 체네 로젠 치고도 다 더는 게데 망시르 셀로 젠 치게 요리 다 나랑 게 저와 제비나 칼리 칼리리야 다 지 레리 낙제 로브타 칼이야 아슬라메 대화기 진짜 좋지 안 디중화이나 다 칠레랑 싱그 돈에 원에 지 흉로시 라랭시 근데 이게 진짜 용어도 니는 단단 망쳐를 유대베 다 줘봐 야도 계줄 하죠 여러분 콘 넘버 줘 라인 부순 줘보여 콘 넘버 줘래야 로리리리리 야다지 든다 찍지 니마 쭉지 든데 흉로부터 내 럭젠 치지 콘나 줘래다 수수 처비야디 온 겹좀 기타 리넬로 유다 흉로 그런 단다 개주디 숨지기도 내 먼저 해야 돼 개침 부시 버리자 디마도야 단다 변종을 한번 줘봐 파푸 다 변종을 한번 줘봐 있는 다 칠해기 아직 하면 되고 하게 줘봐지리 다 디신도 변한거죠. 실례당 찾아오는 하사냥 쟁기 망주주 제소봐. 다는 신 하사슈 에 남아서봐. 다 고난주 손전 실례당 찾아와디 아들하면 도가 주제 대당 주제라는 된제 초아당 주제라는 된제 다 미지게 좀 그들이. 다 망주는 마 종세 칼이 요된 게데 레셔지. 레셔인도 군서 뒤 견도 이면 수수신 내적래 가르치는 데체. 아 로사르단 온고 리세기 제고카야 어츠루루 제님은 니숨지자 근 제고여르마 다 인도 다도 뭐 도스 균진 제비인데 뷰 다베 돈의 균진 제비이나 네바르도 콘솔레 가르치고 도스 쇼노노 젠티자 소조치야 다 칠레 능심 뭐 준비 있네레 로다르시 님은 든든 든자 쇼노고 돈의 로젠티 도면 콘솔 랑랭게 멍시 야고 요자 쇼노기 찍 람데디 준비이나 콘솔 린다시야다 가신체로 줘야다 미르마 럽듀 땡쇠에 돈에 레비아 개전심부터 된 봐. 디손자 단대원의 차심이 균진치야 탐람이 약시되 망초의 소박하리야 흉로로 젠티야. 다는 신지 단대지 지조 가리야 감묘칭이 로충원다 로신베나 돈졸레 흉로당랑의 송직로 젠티야. 디정원이나 아니 신의 균진 때문에 세단 된 바지나 지 균진디 양타바지 요야게 제와심 보시부도.
2: 수자 당한서 균진시 당연의 수비이네 라글린 요라 리그베이션 루디유나 딩즈데 체르지 요르바
4: 라지 링네기 이드윈세다 노마데 디르바 라지레 라지
3: 라라와도 나즈 니벨로셴나르면 즈지 체딩라 제다 데스 피게 두두잔이야 제기 카레 토와 듀제 간즈 lāmi nāp dā nye ya tā, lāmi chāp dā nā ya tā dīrē, bā wā tu wā.
4: Lā rī, lā rī, lā rī. Tā dī gī zhēn qiñbū jīg rī xiā, chā wā tāng sūng chī chī ya tāng, lā bār tū chā wā lāmi nē chī chā chī ya dī, bē kē qiñbū rī xiā. Ngā mā nē yinā nāmdā lā gāmyō chīng kē yuwa bē yinā yīn jī mī jī, tā gā lā gu jī ngā nāmdā dī jī tāng rō chī xī ya jī mā tō chā kīng tī sā mā zhōng bā rā bā. Tā tāng tā yīn bē yinā chā chū chī ya, nyēng kī nām bā. Tā tīng chē lā sō bē tō nē, tā jī nāmdā rā nyē ya yinā rī lā mō gyū zē tāng chā wā yuwa bē kōr, kā nē yinā jī sū sō gā bā yinā. Lopchung siya ke chanyan chabdi shibu chi zonpo yungu do. Di son zang nge danyi nyatong kya mi nishu tse nge lonchu dili ya. Achi nang se ge chabshung dang zhe yu ge minen nam dar sumchu thamba ji. Ngo so khor nga dang jimbo nye ge janju che. An dosi janju che che, ane ma jimbe che bi. Janju che, jimbe che che. Ane thangpo de ne nga rang ka chosong kala kanda mish thamba yi di ye che che rinpa nisin chi li. An tine di jele ma pe, tenpe chido, khonsu, oh, tati yaqba shibu do, chi nyingzhi chi du yi nere, takana shing kaka chodru dung du yi nere, losa gongo su, nami nyamso chi, ko peke namda jang jang le, zhe nyende ya di, genko dung zo kaba shibu chigdo wa. Tati ne yang chi, ti ming chi ki chizo kala ya, namda labda san, gela namda labda san, namda labda san, samri ya namda donglong mo chumbo, tinze yu di, ane jade kuhi shan, on di nye a ra namda, an di kaze nye nye yor ba, o tinze yu kizhe chambu yungu do. Tā tō nā mi chē chīng tā chā wē tū rā bīndu, ngā zhū rīng nē tī chē chīng tā chā wā sōng tū chē chē. Pēn tō nū bā tēng bā yinā, rīng nē tī ngā wē sū shū yē yā tā chī chā gā nū bā chēng bā shī wū tū gu tū. Lā ngā ngā gā, tēng tē yung gu tū.
3: Tā lā wā tū ngā zō, nā shū tsū yung yu nā shē nā mi jī kī chē chīng lā zē tēng zō lī chāng chū bā tā, tē zō tā kā chē mā tū bā sō.
4: Lā rī bā lā, lā rī bā lā.
2: Tā ngā zhū kyun zhīng tī dōr tū yu jē shū bā yinā. Nāshūn zōl tū yōr bā?
4: Tā rāwa tsō chū sā tī tā nāshūn tī rāwa tā khuncū kāntrī sī tānglī chī tī wā tā khuncū kāntrī sī xīn tī wā tā tī rīnī jī yuñjīn chī yā gā tānglām yāxū tī rāwa chēmbu chēmbu jī shē tī chē yā khuncū gābū mā chē bī yī na tā tsō nā gā tsō tī jōngyū lū chō gā rāwa mī rīnī jōngyū lū chō tī shūnū tā chī bā tsō gā rāwa tē mā jī tānglī chī tī wā khuncū wā ngō chū chī tī wā khuncū lām sā xīn tī wā tī rī yā tā bē zhū chī yā tī kē chēmbu shī wā rī yā
2: Tā gāngā rīngyō nē shūbī yīnā nī lāmiyō gyūzē tī lāglīn nāng yō rī lā rīshūng lē yē bēbā nāng yō rī. Mā sā yīnā tūshā yīnā tā lūp chī kī tō nē ngā dzū lāmiyō gyūzē tī gyūn zīng kī chālī tī nāng yō rī bā. Tīndrē yīndū tsa nē kī rāng kī tā ngā dzū nā shūn tsū gyūzē tī yīnā kāntrē chēn tāng lē yā bā yōng tū kī.
4: Tā khuñ tsū lām sāng tā tāng lē chē tū kū mīndū bē nā nām tā sō rī āyās mā dāyāndu kuñcū nāṁ sāṁ tāṅlī chē tūkumdu kā yīn sāna kuñcū nī jīdō sāpa tāṁ tūrāp sāpa yī kūyū jīk chē chīn chāvā tāṁ cēncē tāṁ tīnchē yī kūyū jīk nā lō nē sālōng chē tēn yō gī lēpa sīnē rī sāmo sīnē sāmo sāpa sār jāna bā tā ngē mā nāṁ dār tāṁ yā yīnē shūng shē yā dī ngā mā gā tā sū yūng kū chōvā tēn pā tīr bā dī yīn tū nāṁ sāṁ pā kē tē tū dī chē yūng kū mī tū ngā lā kā rī chē kū tō sīn Degi nangdeon dung zu bai di zi rung dang zi agi yun neri zi kwa di bu zi kunzo ya ngurri chi bu. Nangdeon dung ngurri chi zi an kunzo ka xin li rindang haku e xin ne da di du si rindang si labdi xin ne haku yung gudu. Lakbar du tanda nidong jami nishu tambe lo ne che chan bari di nguyo su nidong jami nishu tsak sum zepsi lo yeme diba nguyo su chabdun shu sunga tanda shunu gi jungbu tuyun tuyun zhu gi ajilami diwa aga jungbu tuyun tuyun zhu si kardi gi nambe tuni juji chi zi chabdun che sunga Tā dīnzhēng sōng zhē chī tū tāmbō, kōn tsū lāṃsāng tāng nē chī kī. Kā yī sī na, ngā mā sū yuñ kī dēwhār tī, tīng rēb kī dēwhār kī nāmbā tāng, tīng rēb kī chāp tū nāmbā chī chī, rō tī kī yō rā. Rō tī tū kōn tsū lāṃsāng tāng nē chī. Tī tāng nē chī wē mēng shī tō lā, lī gyab lō kī sū yuñ tī kī ngō chū chī tū. Shī sū yuñ rāng ngō chū chī tū. Tē zi tū rēb kī tāng, lā bār tō sām lō gēn tū tī chī chī tāng nē chī tū kō mīn tū. Tā tī tāng chā wā yā, māng chū lē yā tī chī māng bō yuñ kō rē, bē nā shī kī zi Namlin sakyo dhwa yina ajilame dhwa rin nege chi kashin yin nere mungshi dhonsu tenpo yore. Pake ya shigadze namlin pake goli yi chibe lhamu tsobos buku pechi chungchung tenche sumchu shibju yore. Ta buku dhonsu yoke bema yomba ki chabshu ngon su kikin labze chab yondu. Tenmu tangke buku tine maru shinje. A buku dhonsu miksi yi da yinwa chokyo chenpo shiwa yongudu. Ta didan chabji yidu dunlong ki yage chibe yage yang ajilame dhwa sobo jor. Ta kunzu nangsa dhwa le chabdiyon chimbari, samri dhwa nublin gen nang da, losa ki dhwa jik cheko ka yinir, ta nashin dunlong chu yu ki nyingo dhwa rizhi cheko ka, buku chabdiyon jik che yun du. Ta buku khuranzo le yab tisha gyage minzi pechu chen shi yinin sikri ba, yewa jil le yungudu. Nganzu genpe chabali, buku chabina, buku kashin che yadi, 야가도 딘드 마음바 디가나 야다 쇼 쳔보자샤 라 라버도 단다 만조 주제 강게 보게네 겐부진라다 겐바사나 고나니 너 망보지 아니 부구리야 함럽제 다단다 베게베 미 마조시시제 아무 좀 얘기요 부 부랑게 러브윤드 잠바 탄네시야다 가난시야데 야보도 녜 타살룹 주니베 나로리야 응원베 사장지 부고 러브 주드 잠바 마레지 후다바다르지 러브제 니모 중이 조섬러가 좀 제부 지람 맞아보든지 지기 가니서 지능 안 믿게 되게 잡든지야 돼 수준이라리 안 보고는 둘에 사배 삼는 게 레라마 당연히 제도 보면 님은 지금 아래 보면 좋은 것들 티지 보면 좋은 것들 하면 돼 잡그리 뭐라 하면 지 정전 나로 다 잡그리 납제 나로네 하면 저거 되나 주디어 님 보면 좋은 것들 티지 안 보면 지금 납주도 당연히 인가 거라 아니 되게 로존이 배우 보면 되게 람사 아니 신기 뒤에도 마음 뭐 뒤가 나야다 균진 시대 사바다 베진 침부 제비 있는 제후 야부 탑살이 삼바든 제도 나온 게
3: 나온 그래서 내가 인디전에 어 콘서트 당도 되잖아 내가 저기 나와디 남다 당에다 차든 제디 지그리 삼상이 소슬리
2: 심슈 질리기 유그러와
4: 내리다 디 심슈 딜리기 요르바 심슈 딜리기 요레 니나다 에 미겐바다 부구 바라라 얀테지 로이네 삼로이네 헤바디 요잔 당린 체크하고요라 부구 남 편지지도 당린 제 대바도 나 부구네 부고야 편지 주긴 테리지야 대베데 할레베기디 제 톰보레샤 나 온 딘데기다 가르소 슈긴디 시부지 되기도 나 온 딘데레샤게나 나 온 딘데지 군조야 망고 저제다 대중부 되는 든줄다 다 딘데딘데 제불다 신나 군조 당내도 선이데야 다 정부 되는 든줄 남달랍도 람상 군조 장대고 좋아다 당리지야 계산 좀 보시고도 다도 맞으려면 되어가 토리야 자리는 괜다 하버도 지금 제유 참박하다 딘데기 갑교다 삼로 여배이나 마음바 아질하면 되어가 되다 인접기 년진기 잡세한다 다나시 에어라스베 딘데기 년체 즉 로바체제 구리기 남바 딘데기 남내지 피게단 도베이나 부귀 당리지야 기진 치워요 야 노블링게 나라 커도 부귀 지도 잠바 남산베게 당리체도 보면도 딘데다 즉 동화편서로 봐 동화편서에도 虚拟片들 여러 봐 딘데기 남내 하면도 제제세제 바게제 맞으면은 야르네데 제고나 부귀 삼바단데 야 개침 보러 봐 어디지 제제 안콘주 당내 제다 아이 겹로를 신네 오늘 내가 디 규제 제유 배제 차비아이 내리 당야이 내리 저면 또 줄럽기나 아니 균지 양타보다 들으는 신기 균지 지야 타람 진짜 도겠나
2: 하며 규제라 로규 유린 된 유진 좁다 카모타 미래당 서귀키 개주 응세 되버유 대니 로가라타 차든 시마담 리션제 시지도 되비 초도기 규제 시인비 페미레기 시작근도 치무시 주기 유진 장계기 서규 되가르키 교도 숨부시기 아미 규제기 균진 타르빌라 나네 통진타 쇼네 대비 예론 잠이 좀이 줄로 외계 함은 뒤니 예가브린데 의미리네 슈샤기 사주랑 신기 민슈나 치바타 예론 잠이 좀이 굴로 냠지 계속기 로미히르기 의미리네 슈샤기 사주 점체 민슈나 치유 세나버서 팽데리 세나 규지 시비에 맞는 시스마기 샴라 생각을 했는데 무티 난 저처럼 더 규지 시비에